이내래 텔레티둥기 견도 침부시 용고여리 손샤라 비차샤제 슈비는 송샤 럭체 서준난 켄기 구셔 송샤 고랑원의 차샤비 이내래 런의 총도 콘키 발라리아다 아 마죠 텔리아 람롬만 총부체 총래 텔 팜니 침부 총도와 디에긴베다 고랑이내래 룹촌 짐베글리는 롭드네마 아 더치된 최고야 딘제 네버지 롱샤 고랑이내래 급두두다 미신다자네 락제 그랬는 럭바 마피 랑피 딘제게 내단 시르도 관라 딘제 손장 코란 치베 튜네 송제 다 그도 체미 양고 총자 디터뷰 레왕기 튜리 이네레 코란게 심슈 제 마차바 루지 심지 탕 후타 베다기 레튜남 나로웨 레바 주비야 딘데 지르샤 삼데레드 예 셈보보 링게리아 근 슈야지 유 케세 케나리아 디더뷰 양 카레스나 네법 딘데 지 롱 유비나 케란게 코란은 신게 양 카레스나 돈리 난토부도 김민키 로밤탕 교난키 양 그랬으나 이 모제 쇼구유나 오늘 제비는 응주미 계획 그림 출리네레 그도 나서 체시바 딘데지 손자 아다 말에 원에 차샤비는 단디 그랬으나 코란 벽줄 샤야디네레 오늘 응주다 어메지 출리야 님은 지기 나로 차샤네리 로지 나로 차샤네리 다 인데스 그랬으나 딱바 양 자원람주 요야 딘데 카고지 니지 출리네레 그도 나서 체가 유자 먼저 코랄이야 베디제 양급 뒤뒤 그도 체베 안 남바디게 나로에 수수디 텔리야 그랬으나 당린스 난제 모투 듄트 교비나 덴덴 케랄이야 미지진 탄치 니그리스 담길 우셔 송샤 코랑원에 차샤비네레 락삼 수미 당 조남 덴베 아시가 딘데 주여자 안레친 송샤 진이 칸키 차샤 타게 총와 멍시이네레 딘야리야 코랑게다 偏西拉托下了 各地儿不是松下堂 找我儿先起 기住起给起 路中忙不用死 各地对于那里 不是松下堂 找我儿你心大个在那里 但是老在长年起 기住忙不以内 但是老群居忙不起 越死不及这一半了 困难出来 忙不是给的人一个年代里 抗日期啊 大概是呢 先里啊差不多堂堂的心起 记错了啊当心不讲呀 顶着以内里 穷断了 딘제 손잔 딱급 뒤뒤 호랑기 락제 장로 록조 섬말베 콘조 이내 차샤비 내래다 우셉 송샤 데뷔 휴도 총회 중제 딘제 톰민도 좀보보 호랑기 문에 차샤비 내 딱랑 송샤 담이제 출기도 컨제 스트레비 내래 정리기 레왕 탕 내법데 탕련 체고베 레데 캉다 탕 이무바 제타 체바 딘제 자완이 난규 민도 모투 캐나게 수요금 능기 능기 안튼다 타제야 당내 신기 칸리아 조난기 샘감지 기제 균체 매발 호주나 비나 다수의 정리기 미진 남게티 제양 수교 토브레스체 좀더 보고란 게 이내리 딘데 수송샤 소외 커덥 지드 지다르키 교와유나 대드 대다르키 창딘 탕 땅유 미루기 용조라 칸라 지수 체와유 다란지일 만주 참참 미진 비토리아다 안데가레 단제 체베급리이나 남상가레스나 땅아 카레스나 칼렌티 체고에 김젠 카리나 삼로밤기야 타나 참잠키나게 심제나 로소스치고 미츠다나야 네드니데 체세지리 좀보보 그런 거네 차샤비네레 딘텔리아다 카레스나 강르다딘데 지에마나바 카레스나 마드베 남교이네 마덴바 타나 또 그런 게 간제 소요레스나 미드베 남교 딘데 스템비나디 중토지다 자와 스두즈말 코란 게다디 기란게 키시 미진나로 파르제탄 쿠자딘데 총두디 야오제 동리마 남제 카르나비나 대외경디 도는 신지제 네 정이게 네버디 나르웨 다 지도리야 조야 딘데 중그리스체 순샤 다란 로노 차두 지조딘 콤카뷰시 동에 나초 냥뇨 대단히 미지추 파르제탄 그도 용웨 규림시지 또 코란게 이내레 수수 정이 베츠윤 샤제 땅아리 이내레 가레스니 지조디 딘리야 공부법내체다 동해나초 영유유스 대단히다 미지추기 파르제당 그도 용웨 규림지지이스 다기 정이기 내법탄 강엘리야 강르치투 된다 직양라 몽총마뇽 원경 림신 레왕탄링탄 샘타 장마르제디 레가르슈베 참티네 다기 미지 카조양 규르송 그런게 다그란 손샤라 급두두니에 강엘리야 칸르치두 대회경양 차와디람 노모총야 아짐시 레왕리야 탕린탕 샘타 장마제제 강에디게레 넘버게 받치두 전바이나 코랄이네레 메지 카조치
其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其实其
kona liya da. Gunjo ge rengi liya da, mwa tsar chi we mizi ngon zhe zhe yang shi, naba da zhab du si. Tinze ge kare sin, sem kam chi ki je kona ge, ngaru we rengi ki mizi rintang di dobu che to ya, tinze shi na sha. Kedi, da ki mizir chawa lam chuk kona chung shi, par che tang ka zik zawa neng yong ma gui na. Da ki be zun lu mi to rengi ki sem la jong dar chi mi si jing, pe jir mi shi la sam shi tang dung sem nyam ki mi tup kien shi do gyur ni yin. Da ki si Quran li ne le gup du chung du da pa la gi gres na chung lam di ya wush chung bi na Quran li ne le din zhege gang e ma che du da ti gang e di yang ma gui du Quran li ne le jik chen na yang gres ni pe jir mi shi li ya sam shi tang dung sem nyam ki che mo to kien ki mi ji cha ya ki nyan ge yoris jik din zhe sun sha. Tidar, mingyan ne zu jinze yang awa xin yin rong, kang ra qie mi rong la, ba yang xun mi rong. Tile do di, tini di gi ki, mi zu ngun gyur qie bi, tab jo jing yin bar gung zin nang gui. Tak zhan zhi la. Da, sen bu bo lingye yin ne le nam gyu, co we chui li ya, da ren yin li ya, jam me xip ta dang nun xin ki, yang kares na, mi zi gyu rim chui li ya, cha wan lam nung, mo yong be gub li yin ne le, kerang ge kang ra tang, din zhe ma na ba qie, ba mun xun ba qie, sim xun ma nya ba qie, mu tu. Yang kiran ki kares na poksam yinay zhi mizhi kares nung lambyo gan liya nguyen gyun yongwe da dindze kares na da dinga teri nezu dindze chi chepdi ngunzi da tepsi ngiya zhi dindze chi zi na zhi kiran ge ka ngay da dindze le nambar ge donglin shi tubi yina mune da kiran yinay le da semgam ki nyung shi da tisan shuya ki simbo tobe na zi da yimu be na zi la sobe le dindze le kares na nyung si ma risam ge la zhōng bō bō khurāng gā yīnē lē, shūg tē chūg tōm shī gyōn nān jē, mī ngē nē zhū kāntē jīg yāng ngā wā yīn bī yīnē rī, yā mē nō kāntē gyō bā jī yō bī yīnē lē, wā kī rāng gā kāng rā mā nā bā mū tū, kārēs nā dūng gyō nā bī yīnā, tē lē dōg jē, tā tī tī gī gī kārēs nā, mē zhū ngūn gyūr chē bē, tāp lām jī dī bī yīnā, anī rāng yī lī yā, mū nē, gyab gī mē zhī chū lī yīnē lē, nyam nyōng tōm yā yīnē rī, rāng yī gī mē zhī tā wā lī yīnē lē, gyōn tōng yō yā, tīn jē gī kārēs nā, dēn dēn dī tōl nāmi sāngu shi chē rīs chē zōng bō bō khurāng gā yīn nē lē dīn zhē kī chēng gui nāng shā dīn zhē suan zāng dī ngē chō tōm jī shū bī yīn nā tāng tō khurāng gā kā chāng dī nā sōm nā shī nē bōb tāng lēng tō kēn tī mē zī lōng sū chū tō rīs dāng ngā zō tāng dī kērāng kā rīs nē bōb kēn dē jī lōng dē bī yū nē rī yā mē nā kērāng gā tā rī ngīm jī nā lō lī yā lē rō bā rā lī nē rī tī shīng kī pāma tāng kērāng bārā lī nē rī, tī shīng kī sāng tā tāng pūchū tāng kērāng bārā lī yā, mē kī bē chāwān zhī chēn tō khāb rī lā. Bē chā shā nē yā mē nāng kērāng chā lē lī pē bē gub lī yā, lāng gā gā lī yā, tā lāng gā gā bē nē tūng tīng chē kī kīn chē yā sēm lāng gām rā kī, tīng chē kī nē tūng yī nē lē chē sīb chī rī, tū tū yī nē lē kērāng lī yā, tā pē chī shū kīn ngēm bā chī sū jē, yā rāng yī kī nīn jī kī chē shī lī nē lē, shū kīn tī yā, tīng chē chī. Nima di na lol kiraan liya ne dung dindze chay yu yondo khabri. Kesi dindze chay yu bi na kiraan ke da ne zu jik di simje mo shu ba liya kharis na kong shu ngoto shu be zonpo bo khoran na shi da rengi me zi chu liya gado chi chung khande shi chay bi na le diya khang rama na ya thang mo tu kiraan ke kharis na di le nambar ge wa nang je su su rengi ki ta yu ki nebo di thang len tu ba nang je rengi ki me zi di long su chu gyu chengu shu yi. Singe namu chon, kwan liya kwe mu simga wen nang shibye bitib di le liu thangbu di namu lingye liya kwe mu samzui thang zha jie si di shu bi yin. Sham liya kwe mu zung yi di namu lingye liya nyan zhun shu yin. Nebop thang lin tup kien ti me zi long su jue bar nu. Jik di mi yu dir di cha pyo bine ci so juk ji we bar. Su le cun na yang me zi ju shu di ni ga gyu chak tang ri gi ji we. Dio khar shik ri. Nauwi dambir. Mi la giri du ri thang. Sa la gyari ngo ri sung batar. Rang rang ki mi zi nang. Si ji ki chou jing. Ga zhu king be londo yu la.
sui bar ga wei dong ye tang par che ki king bie nam de yang mang bu xi qi wo ne di de bu mi zi la ji dar dong de gui sam bu le cha du chu ru wei ting qi ji zo gi jia zu qian bu di ding mi zi chu zhong di ni ji dar dun ge che gui sam xi ne mi zi chu chong wei tun da yong zo ngan zu sim gi nam do le chong wa xi ji gyum zin ti wan qi mi dun ki ne zu la sem zu ji de bu jiang ba tang sim gam jin zhe xi ge dong de bi le mi zi tian ti dun ki gyu de qin bu chong xin yu song xia luo che se zu nan ken ki gu she song xia xin zhi zu kuang yang gu ne chong tu su kuang ki ba la la ma zhong lam lu ma chong wa chong lam pan ni chong wei kong lu zhong jing ge luo zhe ne qi ti nang di xian ki sa la zhe luo ba ma pe te mi du gyu ru ti dar ko rang qi bie tu ne song ge du che mi yang gui chong wen yang ti de bu lian wan ki dun tu kong ki sim shu ma cha ba lu qi sim ji tang hu da bie ta ki le tu nam le ba zhu yu gu she song xia yi la sam sui mi tang zhu nang dian bie du xi gi le qin song xia jing yi kan ki cha xia ta ge chong wa meng xi ding tu yu gop tir gu she song xia tang zha wa xin ki gi chu ji gen ki lu chu meng bu yu si ti da le meng bu xi ki reng ni gi ne dang la kang re qi jing xian la cha tuo tang ji zuo la dang sim jiang ni ti du kuan zuo yang gu she song xia de bu pu de chong wei zhong zhe tuo mi si ge du jin zhe xi la che rong sang mei reng ni gi lian wang tang ne bu tang lin qian ne 随共起义, 扛浪中南起心看时间呢, 军却没把护尊呢呢? 他随仍你给名字蓝个, 怎样说有图? 作为科的记得记得起给我约呢, 提得提得起成天当用迷路给, 用作了抗日起诉切我约。 文言, 迷对别那么有提得呢, 中途几趟着玩, 仍你给偷渡喷呢, 仍你给内部, 俺们为几土土有意义当然论了车队基座顶宽可不行冬年那错娘娘提到你每次去拍街堂各度娘为巨人西人打起人一起捏不疼刚也拉抗日起队团大街将蓝龙穷满娘文江人心连完了唐林堂心他张马街的烈汉修别参天呢 다기 메지 카조양 교르송 치수 치첸 치두 신행 영화 딘지시 총디 다기 총두기 메지니 대수라 점마시바시 인롱 퇴외토 디니 군조기 달라난웨 모자르치웨 메지 원주 르양시리도 케디 다기 메지르 자완람주 코나 총신 파르제탕 까지 자완네 용마괴나 다키 베준 르미토 정니기 심라 종달 치미시진 페지르 미신라 삼시탕 동심 냠기 미톱케 시도 교르니 테달 밍예네즈 진제 양아와시 인롱 칸르치 미롱라 바양 슘 미롱와 테레도디 테니 디기기 미즈문 교토베 터초지 임바 문진치고요